0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد محمد صلى وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم لقد خلقنا الإنسان في أحسن تقويم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد بسم الله
2: اللهم صل على محمد وآل محمد
1: حتى رفاكم بالصلاة على محمد وآل محمد
2: اللهم صل على محمد
1: ગઈકાલે સાથે મળીને આપણે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ મુહમ્મદ તેમજ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલયહી સલામ મુહમ્મદ વિલાદતનો ઝિક્ર કર્યો અને તારીખના લિહાઝથી આજે સંયોગ એવો છે કે આજે 18મી તારીખ છે અને આપણા પાસે તારીખની અમુક રિવાયતો મુતાબિક આ 18મી રબીઉલ અવ્વલની જે તારીખ છે એ જનાબે ઉમ્મે કુલસુમની વિલાદતની તારીખ છે આ બીબીનો જન્મ મદીના મુનવ્વરા ખાતે હિજરી સન 6ની અંદર થયો છે એટલે સંજોગ ખુશાલીનો છે એટલે આજે વિષય પણ ખુશાલીના પ્રમાણમાં પેશ કરવું છે બેશક બેશક સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ

એટલે આપણે આજે વિષયનું નામ રાખ્યું છે બોગોસ. આજે હું બોગોસ બોલાવું છું, દેખાતો નથી. આમ આમરે ચહેરો દેખાય, કામ બેસી જાય અલી કામ, બધા ચહેરા તો દેખાય મને અલી. મેં તો કમ સૌ ઉસેલવી કિસ દે પ્લસ આ સત વાલા સલ વાલા મોહમ્મદ વાલે મોહમ્મદ તો તમે મને ઓળખો છો, આપણા અનુજવાનો બધાને હું ભોગોસ કરીને બોલાવું છું, પણ વિષય એ નથી. આ ભોગોસના શબ્દને મેં એટલા માટે વાપર્યો છે અને કોઈને એમ થાય કે કેમ કોઈ આપણે દીકરીઓને યાદ ન કરીએ, તો આપણે ભાષા છે ના ફ્રેન્ચની ભાષામાં, એમાં બેલગોસ પણ કહેવાય, પણ એ આપણું વિષય નથી. આજે ખુશાલીનો મોકો અને સંયોગ છે તો કે એમાં વિષય ઉપર ચર્ચા કરવી છે કે જેના માટે ક્યારે ક્યારે જે દીને મને સમજાવ્યું છે એને હું ઊંધું સમજો છો, હાલાકે હકીકતમાં એ દીનનો એન મૂળ ભાગની વાત છે. હઝરત ઇન્સાનને આપણે જોઈએ તો પરવરદિગારે આલમે કુરાન મજીદમાં અલગ અલગ મોકા ઉપર ડગલે અને પગલે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ જે વસ્તુ છે મેં ઇન્સાનની ફિતરતમાં નાખેલી છે, અને એના ઉપરાંત અમે પોતે ખાલી કે કાયનાત જે છે ના આ વસ્તુને અમો યોગ્ય સમજીએ છીએ. કઈ વસ્તુ છે? હઝરત ઇન્સાનની આપણે ખિલકત આપણી વાત કરીએ તો પરવરદિગારે ઘણી આયતો છે આપણા બારામાં, ઇન્સાનના બારામાં. ખુદાવંદ કરીમે સૂરે તીન કુરાન મજીદનો 95મો સૂરો છે, આયતો નિશાન છે 4, કથો વેકેન્સ 4. ખુદાએ શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, લકદ ખલકનલ ઇન્સાના ફી અહસને તકવીમ. અમોએ હઝરત ઇન્સાનને બહુ જ સુશોભિત સારી રીતે અમે બનાવ્યો છે, યાને કે રૂપ. આ રૂપ, રૂપાળું હોવું, ઝીનત કરવી, ઝીનત હોવી, એ દીનનો ભાગ છે. ખુદાવંદ કરીમ ઇન્સાનને પેદા કર્યો ના તો ત્યારે પણ એના માટે કહ્યું કે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસને તકવીમ. આ જ નહીં, બલકે ખુદાવંદ કરીમે આ રૂપ ઉપર એટલો ભાર આપ્યો કે જ્યારે આપણું રૂપ કેનાથી ને ખબર પડે છે આપણને? એક છોકરો રૂપાળો હોય યા છોકરી રૂપાળી હોય તો શું જોઈને આપણે કહીએ છીએ કે રૂપાળો છે? એની દાઢી બહુ શોભે છે. એટલે મારી કે તારી? મારી. ઓકે, એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાવંદે કરીમે હઝરતે ઇન્સાનના ચહેરાને એટલો ખૂબસૂરત બનાવ્યો છે કે આપણે ઇન્સાન જ્યારે કોઈને રૂપાળો કહીએ, ભોગોસ, તો એના ચહેરાને જોઈને આપણે કહીએ. પણ ખુદાવંદે કરીમે આ રૂપ ઉપર એટલો ભાર આપ્યો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ એ પ્રમાણે કહ્યું, મારા શબ્દો છે, હમણાં આયત પડીશ, કે ખુદાવંદે કરીમે ઇન્સાનના રૂપને ઓર રૂપ ઇનાયત કર્યું. કુરાન મજીદની આયતને સાંભળો. પરવરદિગાર આલમે સૂરે ગાફર, કુરાન મજીદનો 40મો સૂરો છે, આયતનું નિશાન છે 64, શપિત્ર કરવાત પહેરશે સ્વસંત કાત. પરવરદિગાર આલમે કહ્યું, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, અલ્લાહુ અલ્લઝી જઅલા લકુમુલ અર્ધા કરારા, અને ત્યારબાદ વસ્સમાઅ બિનાઅ વસવ્વરકુમ ફઅહસના સુવરકુમ. અલ્લાહની જાત એ છે કે જેણે તમને જમીન એવી રીતે પેશ કરેલી કે તમે એમાં રહી શકો. અલ્લાહુ અલ્લઝી જઅલા અર્ધ કરારા, તમે મુસ્તકિર એના ઉપર રહી શકો. વસ્સમાઅ બિનાઅ, એણે તમારા માટે આ આસમાનને છત તરીકે બનાવ્યું કે તમે રહી શકો. અને ત્યારબાદ શું કહ્યું ઇન્સાન માટે? ફસવ્વરકુમ, એણે તમને એક ચહેરો આપ્યો. ફઅહસના સુવરકુમ, બલકે એને અહીંયા શું છે તરજુમો? ફોર્મ. કેટલો સુંદર ઓર બનાવ્યો, ખુદાએ બનાવી લીધું હતું, પણ તે છતાં ફઅહસના સુવરકુમ, એણે આ ફોર્મને, આ સુરતને, આ શકલને ઓર અને ઓર બહેતર બનાવી. કાયનાતને આપણે જોઈએ ના, પૂરી પરવરદિગારે આલમે જ્યાં પૃથ્વી કાયનાતને બનાવી છે, ત્યાં પણ સેંકડો આયતો છે, પણ એનો આપણો પાસે સમય નથી. એક આયત પડીએ કે ખુદાવંદે કરીમે કેટલી વસ્તુને સુશોભિત બનાવી છે. મને ખબર છે આપણે જ્યારે હરવા ફરવા ક્યાંય જાય તો માથે ઓલા ફોટા આવે, ઓલો સૂરજ આથમતો હોય ને, તો એ કેમ બધાને ગમે છે? અસદ કુશેદ સોલઈ, કારણ કે હઝરતે ઇન્સાનની ફિતરતમાં ખુદાએ વાત રાખેલી છે કે જે વસ્તુ શોભિતી હોય, રૂપાળી હોય, એના તરફ ઇન્સાનનું દિલ ખેંચાય, એના તરફ ઇન્સાનને આપણી ભાષામાં મજા આવે. પણ મુશ્કેલ શું છે કે ઇન્સાનની ફિતરતમાં તો આ તો છે, પણ ખુદાએ ચારે તરફ આપણા

આસપાસની અંદર બધી ઠેકાણે હર વસ્તુ જે છે એ રૂપાળી બનાવેલી છે, એટલે તો આપણને મજા આવે છે. ચૌદવીનો ચાંદ તો આપણે વખાણ કરીએ, કુશેદ સોલે તમે કીધું સૂરજ આથવે તો આપણે વખાણ કરીએ, દરિયા કિનારે આપણે હવાઓ ચાલતી હોય તો આપણે વખાણ, કેમ બધું આપણને શોભીતું લાગતું હોય, કેમ? રૂપ જે છે એ ઇન્સાનની ફિતરતમાં છે, બલકે આ દીનનો એક ભાગ છે. આસમાનોને આપણે જોઈએ તો ખુદાવંદ કરીમે એક જગ્યા ઉપર એલાન કર્યું, સૂરે હિજરની 16મી આયત, શપિત્ર કેસ વર્સે સેઝ, ખુદાવંદ કરીમે કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, વલકદ જઅલના ફિસ સમાઈ બુરુજન વઝયન્નાહ લિનાઝરીન. અમોએ આસમાનોની અંદર શું આ બધે ચકબક ચકબક બકબક સિતારો ચમકતા હોય ના, વલકદ જઅલના ફિસ સમાઈ બુરુજન, તમારી આંખોને ઠંડક મળે, શું? વઝયન્નાહ લિનાઝરીન. અને આ વસ્તુને અમોએ ઝીનત આપેલી છે, કેના માટે? જોવાવાળાઓ માટે. માલુમ પડે છે કે પરવરદિગારે આલમ મારી અને તમારી ફિતરત તરફ ઇશારો કરે છે કે આ ઇન્સાન તારી જિંદગી અને તારી ફિતરતની અંદર એ હોવું જોઈએ કે જે સારી સારી વસ્તુ છે એ તને ગમવી જોઈએ, એને તને પસંદ કરવી જોઈએ, એ ઇન્સાનની ફિતરતમાંથી છે. પણ દીનનો મામલો જ્યારે આવે, મઝહબનો જ્યારે મામલો આવે, તો હું ઊંધું સમજો છું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે આ શોભા જે છે, રૂપ જે છે, ઝીનત જે છે, એ દીનનો ભાગ ન હોય, એ દીનની અંદર ના આવી શકે. હા, લાગે એ મારી તમારી ફિતરતની વાત છે, દીન અને મઝહબનો ભાગ છે. એટલે ખુદાવંદે કરીમે એલાન કર્યું કે તમે શું લઈ ભાગ્યા છો, મારા શબ્દ છે, તમે શું લઈ ભાગ્યા છો. લોકો રસૂલે કરીમ પાસે આવતા હતા જ્યારે લોકો સારા કપડાં પહેરતા હતા, સારી સવારી, સારું સારું ખોરાક ખાતા હતા, યાર રસૂલ આ બધે તો છે દીનના દુશ્મન છે. તો ખુદાવંદે કરીમે એક આયત નાઝિલ કરી આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉપર, સૂરે આરાફની 32મી આયત. ઘરે જઈને એક આયત વાંચવાનું કહું છું, સૂરે આરાફની 31મી આયત. જોજો યા પર શોભાની વાત, મસ્જિદે આવીએ ને તો ખુદાવંદે કરીમે 31મી આયતમાં કંઈક કહ્યું છે, એ પેગામ મને નથી પડવો, કે તમે કુરાન ખોલો ને તમને યાદ આવી જાય કે આ એ મારા ખુદાએ કહ્યું છે, આના માટે હું મહેનત કરું. હમણાં મને જે આયત પડવી છે કઈ? સૂરે આરાફની 32મી. ખુદાએ કહ્યું, કોલ, કહી દે, મન હરમા ઝીનતલ્લાહ અલ્લતી અખરજ લિઅબાદે, કોણે અલ્લાહની સુશોભિત વસ્તુઓ જે ખુદાએ એના બંદાઓ માટે કરેલી છે એને હરામ કોણે કરી? ખુદાએ આ જેટલું શોભીતી વસ્તુ બધી બનાવી છે કેના માટે છે? એના બંદાઓ માટે. ઉપર જતા પછી આયતમાં જોજો કે આ ખાસ કરીને મોમિનો માટે છે. અને મને એમ સમજાય છે કે સુશોભિત રૂપ, ઝીનત, શણગાર એ બધી દીનનો ભાગ ન હોવો જોઈએ. નબીએ કરીમ જ્યારે આવ્યા એવા માશરાની અંદર આપણી ભાષામાં કહીએ કે એટલા જાહિલ અને જંગલી કોમ હતી, ખૂનની પ્યાસી. નબીએ કરીમે આવીને આ લોકોને શું શીખવાડ્યું કે તમારી જે ફિતરતની અંદર વસ્તુ છે ને એની તરફ તમે જાઓ. એકો એકને સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ, એકો એકને જમા કરીને નબીએ કરીમે એક શાર આપ્યો. શાર એટલે શું? દવીઝ. આપણી દવીઝ શું છે? ફ્રાન્સની લિબર્ટે, એગાલિતે, ફ્રટર્નિટે. નબીએ કરીમે એક શાર આપ્યો. પણ જ્યારે શારની વાત આવે ને, આ ધ્વજની વાત આવે ને, તો આપણને એમ છે કે આ બધી અંદરની વાત હોય ને એ જોઈએ, ધર્મની વાત હોય ને એ જોઈએ. શાર પડું છું, પછી સમજાવીશ કે નબીએ કરીમે આ રૂહાની વાત માટે જ નથી કહ્યું. રૂહાની વાત તો એની જગા ઉપર છે. નબીએ કરીમે એક ચીજ વસ્તુ બયાન કરી છે, કહ્યું, ઇન્નલ્લાહ જમીલુન વયુહિબ્બુ અલ જમાલ. ખુદા શોભીતો છે અને એને રૂપ બહુ પસંદ છે. તો આપણે વાત કરીએ કે ખુદા શોભીતો છે અને એને રૂપ બહુ પસંદ છે એટલે શું? એટલે આપણા દિલ સાફ હોવા જોઈએ, બેશક, એમાં તો શક નથી. આપણી નિયત સાફ હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, એ બધું અંદરનું. પણ આ વાત નબીએ કરીમે અંદરની વાત માટે જ નથી કહ્યું,
બહારની વાત માટે કરેલું છે. સંદેશો એ આપો છે કે અહીં મુસલમાન, તારા માશરાની અંદર, સમાજની અંદર આ વસ્તુ તરફ તું ધ્યાન આપજે, અને અગર તું ના આપને બીજા ધ્યાન આપતા હોય તો તારા મગજમાં આવી વાતો ન લઈ આવજે, કારણ કે આ દીનનો ભાગ છે. શું ખુદાએ કહ્યું હતું?

उनाव ना घंटाएँ लो यहाँ आओ तो बिजावने तकलीफ थाई के ना थाई थाई ना हाँ अब जी वाचु दीन नी बात से के जीनत रूप अने शोभा आ दीन नी बात से ऐना करता आगर वधिए रिवायत ने अपने पढ़िए ने मैं माची ने आऊँ चु इमा खबर न थी पढ़ती मोको क्यों हो शे लड़ाई नो हसे के कोई सफर नो हसे के कोई मनोरंजन पिकनिक नो हसे खबर न थी पर मुसलमानों नो एक टोडू रवाना थे रहे हो तू क्या अल्लाह वालम नबी करीम लोगों ने कहे थे कहे इन्नकुम कादिमुना अला इख्वानिकुम ऐ लोगों तमें जाई रहे आचो ना तमें जाई ने तमारा भाइयों ने मुलाकात कर शो इमनी तरफ तमें जाई रहे आचो एक काम कर जो फअस्लहु निआलकुम औ काल रिहालकुम तमें जाई रहे आचो तमारा भाइयों ने तरफ एक काम कर जो तमारा पगरखा जोड़ा जैसे ना बूट इन्हें सारा पेरी ने जाजो इस जमाने में तो बूट न होता केवा पगरखा पेरता से अल्लाह वालम पर नबी करीम शू कहू तमें तमारा भाई बंदों ना पासे जाओ छो तो शू कर सो वास्लहु निआलकुम अथवा तो कहू औ रिहालकुम अथवा तो तमारी जे सवारियों से ना इन्हें पण सारा में सारी सवारी लेने जाजो हाँ भाई ये अलग है दुनिया की अंदर अपनी हाल चली कोई मैंने मजलिस बात किए ना मोर हूँ ज कही दू कि क्यारे क्यारे आ एवं थे आना पैसा की गाड़ी हूँ वापरू देखा हो हूँ आयो छु पोर्श में पैसा भैरा ना हो बदाय उधार ना होना आना ईसा ना मूसा पास मूसा ना ईसा पास पर देखा हो हूँ पोर्श में फरु छु करज में डूबेला हो हाजी साहब मैं नबीए कीधु से सारी सवारी लेने जाओ सलवाला मोहम्मद वाले मोहम्मद हाँ પછી નબી આગળ વધ્યા અને કહ્યું વાહસનુ લિબાસકુમ તમારા કપડા છે ને સારા પહેરીને જાજો તમે જઈ રહ્યા છો સારા પગરખા અથવા તો સારી સવારી લે એને તૈયાર કરીને જાજો સારા કપડા પહેરીને જાજો કેમ યા રસૂલલ્લાહ હત્તા તકુનુ કઅન્નકુમ શામતુન ફિનાસ જેથી કરીને તમે જ્યારે માણસોના વચમાં જાઓ ના તો એમ દેખાવ લાગે એવું લાગે કે તમે જે છે એ કોમના ચૂંટેલા માણસો છો ખાસ માણસો છો તમે તમારી ઇજ્જત કરવામાં આવે કેમ સુશોભિત થઈને ગયા હોય તૈયાર થઈને ગયા હોય સારા કપડાં પહેરીને ગયા હોય જમાલ ઝીનત કરીને ગયા હોય તો હે ભાઈઓ બહેનો આ દીનની અંદર ઝીનત કરવી રૂપાળું રહેવું અને બનવું આ દીનનો ભાગ છે આ નબી પોતાની કોમને તૈયાર કરી રહ્યા હતા કે અહીં મારી કોમ તમને આ માશરાની અંદર જે પ્રમાણે પહેલે રહેતા હતા કોઈને કંઈ પરવા જ નથી એમાં એક વસ્તુ આજે પડવી હતી મુશ્કેલ છે આપણું લાઈફ જાય છે એટલી ના પડાય પણ કોઈક ફેરે કંઈક લાઈફ ના હોય ને ત્યારે પડશો કેમ આમ પડી નાખું પણ વિચાર કરવા દો એક મિનિટ તમે એક સલવાત પડો આમ જલેબીને ગોલ ગોલ કરીને પડું છું એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર મુશ્કેલ છે એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર એમ કહેવાય છે તમે સાંભળ્યું છે એમ કહેવાય છે કે મહેફિલે ઝૈનબમાં ઈ બહુ અબાદ તમે જેવા કપડા પહેરીને જાઓ ને કોઈ તમને કાંઈ ના બોલે એમ સંભળાય છે તમને કે સંભળાતું હા તમને કોઈ ના બોલે પણ આ દીનનો ભાગ નથી દીનનો ભાગ ઈ છે કે જેમ બને એમ કોશિશ કરવાની કે બંદા તું તારા ભાઈઓ તરફ જઈ રહ્યો છો એટલા માટે જેમ બને એમ તું સુશોભિત થઈને જા તું મુસલમાન છો આ દીનનો ભાગ છે ખુદાએ આટલી કાયનાતને બનાવી બધા ઠેકાણે ઝીનતની વાત સમાયેલ અર્ધ તમે કહ્યું આસમાન તારાઓ જમીનો આ ભાગ જો તમે દુનિયામાં અલગ અલગ રંગના ફૂલ આ ખુદાએ શું બનાવ્યું છે બધું બધું રૂપ શોભિતું કારણ કે ઇન્સાનને જમાલ પસંદ છે અને ઇન્સાનની ફિતરતમાં છે તો પછી કેમ બને વાત તો શરૂ થઈ ગઈ સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ મને કોશિશ કરવાની છે કે આ દીનનો ભાગ છે આપણી શરિયતને આપણે જોઈએ કે ના

માટે છે એ આપણું વિષય નથી, પણ થોડા આમ જઈએ ચોખ્ખાઈ માટે, નજાફત, હિજિયન. આ દિવસમાં 5-5 ફેરે વજુ કરવું, 5 ટકની આપણે પડતા હોય તો આપણે 3 ટક તો 3 લેખીએ, 5-5 ફેરે 5 નમાઝ માટે વજુ કરવું. કેના માટે? તાકે બંદો સાફ રહીએ. આ અલગ પ્રકારના ગુસલો કેના માટે? આ રૂપ માટે, કે બંદો જે છે એમાંથી વાસ ના આવે. બરાબર, આ દીનનો ભાગ છે. હજી તો કેટલી રિવાયતો પણ આવે, સમય થઈ ગઈ 24 મિનિટ. નબીએ કરીમે કહ્યું છે, તમે સુશોભિત, બાવર જલ્દી પડી નાખું છું કારણ કે આનાથી ઉમદા હવે પડવી છે. નબીએ કરીમે કહ્યું છે, તમે સુશોભિત બનવા માટે આજે તમારી મૂછો છે એની સરખી બનાવજો, અને નાકમાં જે બાલ હોય ને એને કાઢી નાખજો. એ કેના માટે? કે વાંદરો ના લાગો. આ અહીંયા જો બધી જાતના બાલ નાકમાં લટકતા હોય તો મારાને વાંદરામાં ફેર રહીએ શું? કેમ? ઇન્સાન રૂપનો પુતલો છે. આ દીનને રૂપ બહુ પસંદ છે, ખુદાને જમાલ બહુ પસંદ છે. એટલે મારી તમારી કોશિશ હોવી જોઈએ. અંતમાં નબીએ કરીમ ની એક વાત આપણને છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ ચટેમાં બયાન કરે છે કે રસૂલ ખુદા મદીનામાં જઈ રહ્યા હતા ને, તો એને એક નવજવાન દેખાણો. એવો નવજવાન કે જેના બાલો સાવ વિખરેલા, અને શું કહેવાય આપણી ગુજરાતીમાં, મને માર આને આને કહી દે ક્યાં ગયો ઝેન દાદા, તને ભેગા થયા છે આપણા દાદા અબ્દુલ મોમિન? થોડીક વાર, કેટલા વર્ષ? 7 વર્ષનો હતો, પછી ગુજરી ગયા. એટલે દાદા બોલતા હતા, એટલે મારા બાપા બોલતા હતા કે આવો લાગે છે, કોઈ દી બોલ્યા છે દાદા તને, જીથરો ફરે છે. એ બોલ નથી સાંભળ્યું છે, બોલ, જીથરો ફરે છે. એટલે બાલ આપણે નથી આપણી શરિયતની અંદર, મુસ્તહબાતમાંથી છે. ને અગર ન હોય તો રિવાયતોની અંદર છે કે મોમિન પાસે એક ફણી હોય બાલને ઓરાવવા માટે. એ ભાઈ, અહીંયા માણસો બાલ માથાના નથી ઓરાવતા, ભાઈ બહુ દાઢીના ઓરાવે. પણ આ દીનનો ભાગ છે કે બંદો પોતાને સુશોભિત બનાવે. તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે, એક જીથરો ભેગો થયો, બાલ આમ થી આમ તૂતા ફૂતા વાંથી વાં, વલિબાસુન વસખા, મેલા કપડા. રસૂલે નજર કરી, જોયું એના ઉપર. નબીએ કરીમે એક વસ્તુ બયાન કરી આને જોઈને, અને કહ્યું, મિનદ્દીને અલમુતઅ વો ઇઝહારુ નિઅમા. આ દીનનો ભાગ છે. આ મુતા ઓલું નહીં જે આપણે સમજે છે, મુતા એટલે મજા, ફોન્ટ પ્લેઝિયર. મિનદ દીન અલ મુતઅ, આ કેમ આમ ફરે છે જીથરો મેલા કપડા સાથે? દીનનો ભાગ તો એ છે કે બંદાને કપડાના સ્વરૂપે, કપડાના પ્રતાપે એને મજા આવે. વો ઇઝહારુ નિઅમા, અલ્લાહની આપેલી નેમતને જાહેર કરે, એ દીનનો ભાગ છે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ ઇન્શાઅલ્લાહ તઆલા કે આપણે શોભિતા તો છે, પણ આ રૂપને સાચવીએ જરાક. સારા કપડાં પહેરીને, બાલ ઓરાવીને, ઇતર લગાવવું, એની કેટલી ફઝીલત, તેમ બધી ખબર છે ને તમને. આજે મને પૈગામ એ દેવો હતો કે ભાઈ, ખાસ કરીને નવજવાનોને, આ તમે છે ને અહીંયા જેમ આવે એમ ના આવો. કેમ? દીનનો ભાગ એમ છે કે સારા કપડાં મોભાની સાથે. કેમ? કારણ કે પોતાના મુસલમાન ભાઈઓ સાથે જાય છે. તમને યાદ છે કે શું તેમ તમને હમણાં મને કોકે મોકલાવ્યું છે, ખબર કોણે મોકલાવ્યું? અહીંયા એક નમાઝ જમા જુમા હતી, પછી મેં કાસ્કેત કોકની માંગી હતી, યાદ છે તમને? નથી યાદ? બોલો, કાસ્કેત પહેરે નમાઝ જુમામાં, એ કાસ્કેત સીધી ના પહેરે, ઊંધી પહેરે. તો તું ભાઈ ક્યાં આવ્યો છો? અહીંયા બાસ્કેટબોલ રમવા આવ્યો છો? ફૂટબોલ ભૂલ રમવા આવ્યો છો? નમાઝ આરી જો કસ્કેત છે તો સારું, પહેરી નથી. અહીંયા પતાવ્યા કસ્કેત ઉપર હાથ, અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુમ્મા ઇગફિર લિલ મુમિનીન વલ મુમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત અલ હયા મિનહુમ વલ અમવાત, તાબિઅ બૈનના વબૈનહુમ બિલ ખૈરાત, ઇન્નકા મુજીબુદ દઅવાત, ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર, બિ રહમતિકા યા અરહમર રહીમીન.